બાઈન બોનો અડસગી ખાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણપતા માતે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારો ફોન નંબર હે 9460051234 તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક ના વિષય ને હાથે તારુદી રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તક ઇસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: मेरा एक जिद्दी पड़ोसी है, पूरी कॉलोनी ने सोलर पैनल लगवा लिए हैं, पर वो मानने को तैयार ही नहीं था कि सच में बिल जीरो आ सकता है. मैंने कहा बेटा, नाम ही है पीएम सूर्य घर मुफ्त बिजली योजना. फिर एक एक करके सबका बिजली बिल जीरो आने लगा, तब बोला अब लगवा ही लेता हूँ. पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
4: हर घर सूर्य घर.
5: जागृति बुन, आप कार्य सोचू है, अगर आप बूंदे रुके जाएगा तो हूँ था है?
6: नाना अंजलि बोन, हूँ था का?
5: अरे जागृति बोन, आपड़ी जे नदिया है ई हुके जाएगा, खेतर बंजर थे जाएगा, ने आपड़ो जीवन जे है ई भी रुकी जागा.
6: ओ अंजलि बोन, एटलेस मन का कहे कि पानी तो काल है, पानी थकीस आपड़ो जीवन है.
5: होवे जागृति बोन, हर बूंद में आपड़ो जीवन है, ને આજ ધરતી માતા નું સંબલ હૈ.
6: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કી નર ને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
5: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કી પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદ નું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
7: પતા હૈ, લગભગ પૂરે જર્મની કી જનસંખ્યા કે બરાબર તો સિર્ફ કિસાન ક્રેડિટ કાર્ડ દે ચુકી હૈ ભારત સરકાર 8 કરોડ કિસાનો કો. તભી તો કિસાન કહેતા હૈ કી બીજ સે બાજાર તક દેશ ઉનકે સાથ હૈ.
8: હમારા છોટા કિસાન બાજાર સે મહેંગે વ્યાજ પર ઋણ લેને કે લિયે મજબૂર થા. હમને ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा.
7: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: અંજલિ બોન ગીત ત્યાં આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનોનું સ્વાગત કરહ આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ભાઈ બોનો ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળા હ કે આપણે જે સડકમાં તે દુર્ઘટના થાય હે એનું સમાધાન હું હે. અંજલિબેન આપણે દેખા કે આજે શહેર મેં ને આપણે ગામના ક્ષેત્ર મેં વાહનની સંખ્યા લગાતાર બની રહી હે. જ્યાં આપણ પહેલ દેખતે તો કઈક પરિવાર તો વણસ ખીને ગાડી રહેતી હતી, ને આજના ટાઈમે આપણે દેખા કે ઘેરે ઘેરે ગાડીએ દેખવા મળી જઈ હિ. ચાર પૈયા વાહન દેખા, આપણે બે પૈયા દેખા. આપણે દેખા કે આ વાહનોનું દબાવે આ સડકમાં તે બળવાને કારણ દુર્ઘટનાની સંભાવના બળતી જઈ રહી હે. ભાઈ બહેનો વિશેષ રૂપથી આપણે દેખા કે યુવા વર્ગ વિહી વી જોરમે વાહન ચલાડી હે. જેમ કે આપણે દેખા કે વર્ણની પ્રવૃત્તિ વગડતી જઈ રહી હે. ઘણા કને લોગ એવી નિયમોનું પાલન નથી કરતો હે, જેન કારણે આપણે દેખ કે આ સડક દુર્ઘટના હે લગાતાર બળતી જઈ રહી હે.
1: હવે મનીષા બુન આપે સહી કીધું, જેમ કે આપણે વાત જ કરી રહ્યો કે આ દુર્ઘટના કેમ વધી રહી હે, ને આપે બી જેમ કે બતાડ્યું કે ઘણા કને જે મનક હે એ યાતાયાત નિયમન જે પાલન હે એ નથી કરતા. ઘણા જે મનક હે એ ટ્રાફિક સિગ્નલ જે લાગે તક રહે હે એનાનું ધ્યાન બી નથી રાખતા, અને લાપરવાહી થકી ગાડી ચલવે હે. જેમ કે આપે બતાડ્યું કે ઘણા કને જે મનક હે એ વાહનની જે ગતિ હે એનાનું બી ધ્યાન નથી રાખતા, ને અવડેના ટાઈમ મેં તો ઘણા કને જે મનક હે એ મોબાઈલનો ઉપયોગ કરતે કરતે વાહન ચલાવે હે. વાહન ચલાવતે ટાઈમ આપણે દેખો હો કે ઘણા કને યુવા સાથી હે એ મોબાઈલ વાતે વાત કરે હે. ઘણા કને યુવા સાથી એવો રહે હે જે કાન મેં ઇયરફોન નાખીને ગાણા સાંભળતા સાંભળતે ગાડી ચલવે હે. એવા મેં દેખો હો કે કુછ સેકન્ડની અસાવધાની આપણે ઘણી મોટી દુર્ઘટનાનું રૂપ લઈ લે હે. એની સાથે કેવું ચંગા કાર્યક્રમની માધ્યમ થકી કે અવડેના ટાઈમમાં શરાબની નશાની પ્રવૃત્તિ બી વધારે વધી ગઈ હે. એને કારણે મનક જે હે એ સબ કરીને બી ગાડી ચલવે હે, ને બીજા જે મનક હે જે નિયમોનું પાલન બી કરે હે ને સબ પ્રકાર થકી સહી રહે હે, તો બી એને દુર્ઘટનાનું શિકાર થવું પડે હે. ઘણી વખત આપે દેખ્યું હોગા મનીષા બુન કે અખબાર મેં ને આપણે આમનું તેમનું આપણાને સાંભળવામાં આવે કે મનક જે હે એને હેલ્મેટ ને લગાડ્યું, સીટ બેલ્ટ ને બાંધી, એને કારણે દુર્ઘટના વધારે ગંભીર થઈ ગઈ. અગર આપણે આની ચીજનું ધ્યાન રાખો તો આ બચાવનો ઉપાય હે જે આપણને ઘણા કની ગંભીર ચીજો થકી બચાવી શકે.
0: હવે અંજલિબેન એને સાથે પણ દેખા કે આપણે જો કોરોનો સાલે હે, વર્ષા થાય હે, ને ધૂલભરી આંધી સાલે હે, વેન કારણ બી આપણે દેખા દુર્ઘટનાની સંભાવના એવી બળતી જઈ રહી હે. અગર આપણે આના દુષ્પરિણામની વાત કરો તો આપણે દેખા કે આનામાં આપણે જીવનની સબખતી મોટી હાનિ થાય હે. દુર્ઘટનાનું સબખતું મોટું નુકસાન આપણે મનકને જીવનને નુકસાન પહોંચાવે હે. ઘણા અક્ક મનકની મૃત્યુ થઈ જાય, જેન ખતે વણન પરિવાર એકલો રહી જઈ હિ, વણને સોરે એકલો રહી જઈ હિ, ને વણને આર્થિક ક્ષતિ બી થાય હે. દુર્ઘટના ખતે આપણે દેખો કે વાહન એવો ક્ષતિગ્રસ્ત થઈ જાય, ઉપચાર ને મરમ્મત ને અન્ય ખર્ચ બલદે બી પરિવારની આર્થિક સ્થિતિનું બોજ આવી જાય હે. આ આપણે વાત કરો કે ઘણા અક્કાનો એક્સિડન્ટ થઈ જઈ હિ, વણામાં આપણે દેખો કે ભાઈ બોને વણને વિકલાંગ થઈ જઈ હિ, હાથ પેર તૂટી જઈ હિ, જેન ખાત આપણે દેખો કે વણન પરિવાર એકલે પડી જઈ હિ, જેન કારણ વણન ઘર મેં કમાવાળું એક મનકું રહે તો એને એક્સિડન્ટ થઈ જાય, તો વણન ખતી બી વણને ઘણા કાનું નુકસાન થાય હે.
1: હવે મનીષા બોન જેમ કે આપ બતાડી રહો કે આનું પ્રભાવ હર તે આપણે ઘર પરિવારના મન કમાતે પડે હે. આયસ આપણે દેખો કે આની સબ ચીજોનું સમાધાન કરવું આપણે બદલે ઘણું જરૂરી હે. આપણે ભાઈ બોનોને ઈસ કે ઉચંગા કાર્યક્રમને માધ્યમ થકી કે યાતાયાતના જે નિયમ હે બન્યા તક એનાનું આપણને પાલન કરવું હોગા. આપણે લાલ બત્તી રહે તે વખત રૂકી જવું હે, ને ગતિની સીમાનું ધ્યાન રાખવું હે, ને નિર્ધારિત લેન જે રહે વાહનની એન માટે વાહન ચલાવવું હે. એની સાથે દોપહિયા વાહન આપણે ચલાવી રહો ને વાય બેઠું જે મનક હે એને બે ને હેલ્મેટ પહેરવું જોઈએ. ચાર પૈયા વાળા જે વાહન રહે એને સીટ બેલ્ટ લગાડવી જોઈએ, ને વાહન ચલાવતે ટાઈમ આપણને વાત નથી કરવી. અગર કોઈ ફોન જરૂરી આવી બી ગયો હે તો આપણને ગાડીને સાઈડમાં લઈ લેવું હે ને પછી વાત કરવી હે. નશા જેવી ચીજ કરીને આપણને ગાડી નથી ચલાવવી, કેમ કે આપણે દેખો કે નશા કરવા બાદ મનકને હોશ જ નથી રહેતું કે હું કરવું હે. એવા મેં બીજા જે મનક હે જે સાવધાની તકી ગાડી ચલવે હે એનાની બી જાન ખતરામાં પડી જાય હે.
0: હવે અંજલિબેન એની સાથે કેવું ચાંગા કે આપણે જાગૃતતા અભિયાન બી ચલાડવા જોઈએ. સ્કૂલ મેં આપણે મોટું વિદ્યાલય રહી વાહ અને કાર્યાલય મેં સાર્વજનિક સ્થાનો માટે આપણે સડક સંબંધિત જે અભિયાન બી ચલાડવા જોઈએ. એન ખતે આપણે દેખો કે દુર્ઘટના કમ થાય હે ને લોક બી જાગૃત થાય હે. એના સાથે આપણે દેખો કે આપણે જે સડકે રહી વણનું બી આપણે સુધાર કરવું જોઈએ. ઘણી જગા આપણે દેખો કે આપણે રોડમાં તે ગડ્ડા આવી જઈએ, એન ખતે પાણી ભરાવી જઈએ, તે ગાડી આલે ખબર નથી પડતી આખો અત્રો મોટો ગડ્ડો હોય, તો એન કારણ બી દુર્ઘટનાની સંભાવના એવી વધી જઈ હે, તે આપણે કેવું ચાંગા કે એનું બી સમાધાન કરવું જોઈએ. એને બાદ કેવું ચાંગા કે ભાઈ બહેનો આપણે ઘરમાં વાહનની આપણે સંખ્યા એવી નિયમિત રાખવી હે. બહેતર ગાડી ચલાડવા બદલે આપણે પ્રશિક્ષણ લેવું હે. એને સાથે આધુનિક તકનીકીનો બી ભાઈ બહેનો આપણે ઉપયોગ કરવો હે. સ્પીડમાં આપણે મોટરને ચલાડવી હે. સીસીટીવી કેમેરા રહી તેવીનું આપણે ધ્યાન રાખવું હે. ને ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું બી આપણે ધ્યાન રાખવું હે. ને આ સબ દુર્ઘટના સંબંધિત જે નિયમ હે એનું આપણે પાલન કરવું હે.
1: હવે મનીષાબેન આપણે દેખો કે સડક દુર્ઘટના કોઈ પ્રાકૃતિક આપદા નથી, બલ્કિ આપણે દેખો કે અધિકાંશ મામલા મેં આ માનવીય ભૂલોનું પરિણામ હે. જે વખત આપણે આપણી થોડી સી આદતો મેં બદલાવ કરી લંગા તો અનગિનત જે મનક મરી જાય હે એની જાન બચી શકે. સડક માટે આપણી જિમ્મેદારી કેવલ આપણા વાહન ચલાવવા તકી સીમિત નથી રહેતી, બલ્કિ બીજા વ્યક્તિની સુરક્ષા તકી ભી જરૂરી તકી રહે હે. એટલે આપણને સહી તરીકા તકી રસ્તાનો ઉપયોગ કરવો હે. આપણને યાદ રાખવું હે કે ઘેરે આપણું કોઈ ઇંતજાર કરી રહ્યું હે, એટલે જલ્દબાજી મેં આપણે કોઈ ભી ચૂક નથી કરવી. આપણે સુરક્ષિત ઘેરે પૂગ એને બદલે સડકના જે અનુશાસન હે એ આપણને ધ્યાનમાં રાખવા હે. ધૈર્ય જિમ્મેદારી અપનાવીને આપણે દુર્ઘટનાને કાફી હદ સુધી કમ કરી શક. એક સુરક્ષિત સડક, એક સુરક્ષિત પરિવાર ને એક સુરક્ષિત સમાજની નીવ આપણે બની શક. આપણને સંકલ્પ લેવો હોગા કે આપણે સ્વયં ભી યાતાયાત નિયમોનું પાલન કરંગા. એ જે બીજા મનક હે એને ભી પ્રેરિત કરંગા, તાકે આપણે સડકનું વિકાસ અસલ તરીકા તકી થા, દુઃખ ને દુર્ઘટનાનું કારણ નહીં બને.
0: હવે અંજલિબેન એને સાથે કાર્યક્રમના માધ્યમથી આપણે ભાઈબોન અને કેવું જાંગા, બઢતી સડક દુર્ઘટના આજના ટીમની સૌથી મોટી સમસ્યા હે. લાખો લોગ આપણે દેખો કે અણાખતી વણનું જીવન પ્રભાવિત થાય હે. દુર્ઘટનાને પસાડી તેજ ગતિ, લાપરવાહી, નશા અને શરાબને સડકના નિયમોનું આપણે પાલન નહીં કરતા હો એન કારણ બી સડક દુર્ઘટના એવી વધતી જાય રહી હે. તે ભાઈ બહેનો આપણે આ સબ ધ્યાન રાખવું હે. સડક દુર્ઘટના રોકવું આ કામ સરળ તે નથી હે ભાઈ બહેનો, પણ જાગૃતતા અને અનુશાસન ને બહેતર સડક વ્યવસ્થા, આધુનિક તકનીકીને આપણે જે નિયમોનું સખ્ત કરી પાલન કરંગા તે આ જે સમસ્યા હે એને કાફી હદ તક આપણે કમ કરી શકો.
1: હવે મનીષાબેન આપણે સહી કીધું ઘણી પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણી ભાઈ બહેનો થકી ઘણી અસલ વાતે થઈ ગઈ હે. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું.
0: હવે
1: તો સૂટ તો પડ, પણ સાથે પહેલે આપણે ભાઈ બહેનોને કાર્યક્રમનું પતું બતાડ દઉં, તાકે આજનો આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આપી શકે આપણે અણપતા માટે.
0: હવે ભાઈ બહેનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આ ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ અણસ ટેમ માટે એકના વિષય ને હાથે તારુદી.
0: રામ રામ રામ રામ.

રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આ ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારું દી. રામ રામ રામ રામ.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: पता है दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
0: सेहत नु राज हूँ है बोन, असल आदत ने सही खुराक है बोन. जिम की परबात की शुरुआत पानी थकी करो, थोड़ू सू व्यायाम ने तात्काली ने जीवन जीवन, फल सब्जी रोजे खा बीमारी ने दूर भगावा, जंक फूड तक ही दूर रह, नींदर पूरी ला ने खुश रह. होवे सेहत है असली धन आपरो, आज जीवन नो सहारो है. आज थकीस आ राज ने अपनावंगा ने जीवन ने स्वस्थ बनावंगा. होवे स्वस्थ रो, खुश रो, क्योंकि आज है सेहत नो असली राज. वागर रेडियो वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.
3: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી, જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
3: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે, हर बच्चे की पढ़ाई हम सबकी जिम्मेदारी है. होवे जय वरे सब सोरा भणेगा, तारे तो देश अगाड़ी बढ़ेगा. शिक्षा नहीं तो सपना अधूरा, शिक्षा है हर बच्चे का पूरा हक. वाग रेडियो वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.

0: અંજલિબન ગીત ત્યાં ઇશ્યુ પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનોનું સ્વાગત કરહ આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ભાઈ બોનો ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળા હં કે આપણે જે સડકમાં દુર્ઘટના થાય હે એને સમાધાન હું હે અંજલિબન આપણે દેખ કે આજે શહેર મેં ને આપણે ગામના ક્ષેત્ર મેં વાહનની સંખ્યા લગાતાર બની રહી હે જ્યાં આપણ પેલ દેખતે તો કઈક પરિવાર તો વણસ ખીને ગાડી રહેતી હતી અને આજના ટાઈમે આપણ દેખ કે ઘેરે ઘેરે ગાડી દેખવા મળી જઈ હિ ચાર પૈયા વાહન દેખ આપણે બે પૈયા દેખ આપણે દેખ કે આ વાહનોનું દબાવે આ સડકમાં બળવાને કારણ દુર્ઘટનાની સંભાવના બળતી જઈ રહી હે ભાઈ બહેનો વિશેષ રૂપ કરતી આપણે દેખ કે યુવા વર્ગ વિહી વી જોર મેં વાન ચલાડી હે જેમ કે આપણે દેખ કે વર્ણની પ્રવૃત્તિ વગડતી જઈ રહી હે ઘણા કને લોક એવી નિયમોનું પાલન નથી કરતા હે જેન કારણે આપણે દેખ કે આ સડક દુર્ઘટના હે લગાતાર બળતી જઈ રહી હે
1: હવે મનીષા બુન આપે સહી કીધું જેમ કે આપણે વાત જ કરી રહ કે આ દુર્ઘટના કેમ વધી રહી હે ને આપે બી જેમ કે બતાડ્યું કે ઘણા કને જે મનક હે એ યાતાયાત નિયમન જે પાલન હે એ નથી કરતા ઘણા જે મનક હે એ ટ્રાફિક સિગ્નલ જે લાગે તક રહે હે એનાનું ધ્યાન બી નથી રાખતા અને લાપરવાહી થકી ગાડી ચલાવે હે જેમ કે આપે બતાડ્યું કે ઘણા કને જે મનક હે એ વાહનની જે ગતિ હે એનાનું બી ધ્યાન નથી રાખતા ને અવડેના ટાઈમ મેં તો ઘણા કને જે મનક હે એ મોબાઈલ નો ઉપયોગ કરતે કરતે વાહન ચલાવે હે વાહન ચલાવતે ટાઈમ આપણે દેખો હો કે ઘણા કને યુવા સાથી હે એ મોબાઈલ વાતે વાત કરે હે ઘણા કને યુવા સાથી એવો રહે હે જે કાન મેં ઇયરફોન નાખીને ગાણા સાંભળતા સાંભળતે ગાડી ચલાવે હે એવા મેં દેખ હો કે કુછ સેકન્ડ ની અસાવધાની આપણે ઘણી મોટી દુર્ઘટનાનું રૂપ લઈ લે હે એને સાથે કેવું ચંગા કાર્યક્રમ ની માધ્યમ થકી કે અવડેના ટાઈમ માં શરાબ ની નશાની પ્રવૃત્તિ બી વધારે વધી ગઈ હે એને કારણ મનક જે હે એ સબ કરીને બી ગાડી ચલાવે હે અને બીજા જે મનક હે જે નિયમોનું પાલન બી કરે હે ને સબ પ્રકાર થકી સહી રહે હે તો બી એને દુર્ઘટનાનું શિકાર થવું પડે હે ઘણી વખત આપે દેખ્યું હોગા મનીષા બુન કે અખબાર મેં ને આપણે આમનું તેમનું આપણને સાંભળવામાં આવે કે મનક જે હે એને હેલ્મેટ ને લગાડ્યું સીટ બેલ્ટ ને બાંધી એને કારણ દુર્ઘટના વધારે ગંભીર થઈ ગઈ અગર આપણે આની ચીજનું ધ્યાન રાખો તો આ બચાવનો ઉપાય હે જે આપણને ઘણા કની ગંભીર ચીજો થકી બચાવી શકે
0: હવે અંજલિ બુન એને સાથે આપણે દેખા કે આપણે જો કોરોનો સાલે હે વર્ષા થાય હે ને ધૂલભરી આંધી સાલે હે વેન કારણ બી આપણે દેખા દુર્ઘટનાની સંભાવના એવી બળતી જઈ રહી હે અગર આપણે આનાની દુષ્પરિણામની વાત કરો તો આપણે દેખા કે આનામાં આપણે જીવનની સબખતી મોટી હાનિ થાય હે દુર્ઘટનાનું સબખતું મોટું નુકસાન આપણે મનકને જીવનને નુકસાન પહોંચાવે હે ઘણા અક્ક મનકની મૃત્યુ થઈ જાય એ જેન ખતે વણન પરિવાર એકલ રહી જઈ હિ વણને સોરે એકલ રહી જઈ હિ ને વણને આર્થિક ક્ષતિ બી થાય હે દુર્ઘટના ખતે આપણે દેખ કે વાહન એવો ક્ષતિગ્રસ્ત થઈ જાય ઉપચાર ને મરમ્મત ને અન્ય ખર્ચ બલદે બી પરિવારની આર્થિક સ્થિતિનું બોજ આવી જાય હે આ આપણે વાત કરો કે ઘણા કને એક્સિડન્ટ થઈ જઈ હિ વણામાં આપણે દેખ કે ભાઈ બોને વણને વિકલાંગ થઈ જઈ હિ હાથ પેર તૂટી જઈ હિ જેન ખાત આપણે દેખ કે વણન પરિવાર એકલે પડી જઈ હિ જેન કારણ વણન ઘર મેં કમાવાળું એક મનકું રહે તો એને એક્સિડન્ટ થઈ જાય તો વણન ખતી બી વણને ઘણા કનું નુકસાન થાય હે
1: હવે મનીષા બોન જેમ કે આપ બતાડી રહો કે આનો પ્રભાવ હરતે આપણે ઘર પરિવારના મન કમાતે પડે હે આયસ આપણે દેખ કે આની સબ ચીજોનું સમાધાન કરવું આપણે ભલે ઘણું જરૂરી હે આપણે ભાઈ બોનોને ઈસ કે ઉચંગા કાર્યક્રમને માધ્યમ થકી કે યાતાયાતના જે નિયમ હે બન્યા તક એનાનું આપણને પાલન કરવું હોગા આપણે લાલ બત્તી રહે તે વખત રૂકી જવું હે ને ગતિની સીમાનું ધ્યાન રાખવું હે ને નિર્ધારિત લેન જે રહે વાહનની એન માટે વાહન ચલાવવું હે એની સાથે દોપહિયા વાહન આપણે ચલાવી રહો ને વાય બેઠું જે મનક હે એને બે ને હેલ્મેટ પહેરવું જોઈએ ચાર પૈયા વાળા જે વાહન રહે એને સીટ બેલ્ટ લગાડવી જોઈએ ને વાહન ચલાવતે ટાઈમ આપણને વાત નથી કરવી અગર કોઈ ફોન જરૂરી આવી બી ગયો હે તો આપણને ગાડીને સાઈડમાં લઈ લેવું હે ને પછી વાત કરવી હે નશા જેવી ચીજ કરીને આપણને ગાડી નથી ચલાવવી કેમ કે આપણે દેખ કે નશા કરવા બાદ મનકને હોશ જ નથી રહેતું કે હું કરવું હે એવા મેં બીજા જે મનક હે જે સાવધાની તકી ગાડી ચલાવે હે એનાની બી જાન ખતરામાં પડી જાય હે
0: હવે અંજલિ બોન એની સાથે કેવું ચાંગા કે આપણે જાગૃતતા અભિયાન બી ચલાડવા જોઈએ સ્કૂલ મેં ને આપણે મોટો વિદ્યાલય રહે વાહ અને કાર્યાલય મેં ને સાર્વજનિક સ્થાનો માટે આપણે સડક સંબંધિત જે અભિયાન એ બી ચલાડવા જોઈએ એન ખતે આપણે દેખ કે દુર્ઘટના કમ થાય હે ને લોક બી જાગૃત થાય હે એના સાથે આપણે દેખ કે આપણે જે સડકે રહી વણનું બી આપણે સુધાર કરવું જોઈએ ઘણી જગા આપણે દેખ કે આપણે રોડ માંથી ગડ્ડા આવી જઈએ એન ખતે પાણી ભરાવી જઈએ તે ગાડી આલે ખબર નથી પડતી આખરો અત્રો મોટો ગડ્ડો હોય તો એન કારણ બી દુર્ઘટનાની સંભાવના એવી વધી જઈ હે, તે આપણે કેવું ચાંગા કે એનું બી સમાધાન કરવું જોઈએ. એને બાદ કેવું ચાંગા કે ભાઈ બોનો આપણે ઘર મેં વાહનની આપણે સંખ્યા એવી નિયમિત રાખવી હે. બહેતર ગાડી ચલાડવા બદલે આપણે પ્રશિક્ષણ લેવું હે, એને સાથે આધુનિક તકનીકીનો બી ભાઈ બહેનો આપણે ઉપયોગ કરવો હે. સ્પીડ મેં આપણે મોટરને ચલાડવી હે, સીસીટીવી કેમેરા રહે તેવીનું આપણે ધ્યાન રાખવું હે, ને ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું બી આપણે ધ્યાન રાખવું હે, ને આ સબ દુર્ઘટના સંબંધિત જે નિયમ હે એનું આપણે પાલન કરવું હે.
1: હવે મનીષાબેન આપણે દેખ કે સડક દુર્ઘટના કોઈ પ્રાકૃતિક આપદા નથી, બલ્કિ આપણે દેખ કે અધિકાંશ મામલા મેં આ માનવીય ભૂલોનું પરિણામ હે. જે વખત આપણે આપણી થોડી સી આદતો મેં બદલાવ કરી લંગા તો અનગિનત જે મનક મરી જાય હે એનાની જાન બચી શકે. સડક માટે આપણી જિમ્મેદારી કેવલ આપણા વાહન ચલાવવા તકી સીમિત નથી રહેતી, બલ્કિ બીજે વ્યક્તિની સુરક્ષા તકી ભી જોડી તકી રહે હે. એટલે આપણને સહી તરીકા તકી રસ્તાનો ઉપયોગ કરવો હે. આપણને યાદ રાખવું હે કે ઘેરે આપણું કોઈ ઇંતજાર કરી રહ્યું હે, એટલે જલ્દબાજી મેં આપણે કોઈ ભી ચૂક નથી કરવી. આપણે સુરક્ષિત ઘેરે પૂગ એને બદલે સડકના જે અનુશાસન હે એ આપણને ધ્યાનમાં રાખવા હે. ધૈર્ય જિમ્મેદારી અપનાવીને આપણે દુર્ઘટનાને કાફી હદ સુધી કમ કરી શક. એક સુરક્ષિત સડક, એક સુરક્ષિત પરિવાર ને એક સુરક્ષિત સમાજની નીવ આપણે બની શક. આપણને સંકલ્પ લેવો હોગા કે આપણે સ્વયં ભી યાતાયાત નિયમોનું પાલન કરંગા, એ જ બીજા મનક હે એને ભી પ્રેરિત કરંગા, તાકી આપણે સડકનું વિકાસ અસલ તરીકા તકી થા, દુઃખ ને દુર્ઘટનાનું કારણ નહીં બને.
0: હવે અંજલિબેન એને સાથે કાર્યક્રમને માધ્યમ કથી આપણે ભાઈ બોન અને કેવું ચાંગા, બઢતી સડક દુર્ઘટના આજના ટાઈમની સૌથી મોટી સમસ્યા હે. લાખો લોગ આપણે દેખો હો કે આના કથી વણનું જીવન પ્રભાવિત થાય હે. દુર્ઘટનાને પસાડી તેજ ગતિ, લાપરવાહી, નશા અને શરાબ ને સડકના નિયમોનું આપણ પાલન નહીં કરતા હોય એના કારણ બી સડક દુર્ઘટના એવી વધતી જાય રહી હે. તે ભાઈ બોનો આપણે આ સબ ધ્યાન રાખવું હે. સડક દુર્ઘટના રોકવું આ કામ સરળ તે નથી હે ભાઈ બોનો, પણ જાગૃતતા અને અનુશાસન ને બહેતર સડક વ્યવસ્થા, આધુનિક તકનીકી ને આપણે જે નિયમોનું સખ્ત ગતિ પાલન કરંગા, ત્યાં આ જે સમસ્યા હે એને કાફી હદ તક આપણે કમ કરી શકો.
1: હવે મનીષાબેન આપે સહી કીધું, ત્રણેય પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણી ભાઈ બોનો થકી ઘણી અસલ વાતે થઈ ગઈ હે. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનો. હવે તો સૂટો તો પડ, પણ સાથે પહેલે આપણે ભાઈ બોનોને કાર્યક્રમનું પતું બતાડ દઉં, તાકી આજનું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણપતા માટે.
0: હવે ભાઈ બોનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારુદી.
0: રામ રામ રામ રામ.